0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: समय थयो छे बपोरना पौणा बे।
2: મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

બપોરના પોણા બે વાગી ચુક્યા છે અને થઈ ગયો છે સમય આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાવાનો. શુક્રવારનો દિવસ છે 26 જૂન 2026 નું વરસ અને આજના આપણા કાર્યક્રમમાં તમે લોકો અમારી સાથે જોડાઈ ચુક્યા છો. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ આપી રહી છે રત્ના સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. અત્યારથી લઈને બપોરના 2 વાગ્યા સુધી અમે આવ્યા છીએ આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે. તિથિ પ્રમાણે જોવા જઈએ તો આજની તિથિ છે જેઠ સુદ 12 અને આજના આપણા કાર્યક્રમમાં ચાલો મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની મજા માણતા રહીએ અને આજનો આપણો આ કાર્યક્રમ તમારા માટે

અમે લઈ આવ્યા છીએ. તો બસ આશા કરીએ કે આજનો આ કાર્યક્રમ તમને ગમશે ચોક્કસ. ભાઈ, બુદ્ધિમાંથી જન્મે તે સ્વાર્થ અને હૃદયમાંથી જન્મે બસ તેને જ કહેવાય ભાવ. જીવનમાં આજે આપણે કહીએ ને કે બુદ્ધિ બધાની પાસે છે, પણ ભાવ, લાગણી સાવ ઓછી થતી જાય છે, પ્રેમ ઓછો થતો જાય છે, માણસાઈ ઓછી થતી જાય છે. તો બસ માણસાઈ ઓછી ન થાય તેનું ધ્યાન રાખતા ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ આજના આ પ્રથમ ગીતની સાથે. અને આ ખૂબ જ મધુર ગીત તમારા માટે લઈ આવ્યા છીએ. તો ચાલો જોડાઈ જઈએ આપણા આજના કાર્યક્રમની સાથે. અને શુક્રવારનો દિવસ જ્યારે આવે છે ત્યારે તો ઘણી વાર થાય છે ને કે શુક્રવારનો દિવસ આવે એટલે બસ એક સરસ મજાનું વીકેન્ડ સામે ઊભું છે. તો ભગવાનનું નામ લેતા ભક્તિ કરતા કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ ધ્વનિત જોશીના સ્વરમાં મુકાયેલા પ્રથમ ગીતની સાથે.

ધ્વનિ જોશી અનુપા પોટાના સ્વરમાં રંગારંગ કાર્યક્રમની આ મધુર શરૂઆત. ભાઈ, દુનિયાની બધી અદાલતો કદાચ પુરાવા માંગીને તમને ખોટા સાબિત

કરી શકે છે, પરંતુ ભગવાનની અદાલતમાં માત્ર તમારી સાચી દાનત અને પવિત્ર હૃદય જ તમને દરેક મુશ્કેલીઓમાંથી સાફ સાજા નરવા બહાર કાઢે છે. માટે હંમેશા ઈશ્વરની ભક્તિ પર વિશ્વાસ રાખજો. અને આ સાથે જ આદિત્ય ગઢવીના સ્વરમાં મુકાયેલું આપણા કાર્યક્રમનું આગલું ગીત સજાવી રહ્યા છીએ. સાથ આપ્યો છે મીર દેસાઈએ.

0: ભાઈ ભૂલો સુધારીને રિહર્સલ કરીએ ત્યાં તો ભાઈ સ્ક્રિપ્ટ બદલાઈ જાય છે, એનું જ નામ તો છે જીવન. અને આજના આપણા રંગારંગ કાર્યક્રમનું છેલ્લું ગીત તમારા માટે લઈ આવ્યા છીએ. શુક્રવારનો દિવસ હોય અને આવું પાર્ટી જેવું મ્યુઝિક ન વાગે એવું કંઈ બની શકે? અરે રંગ જમાવ્યા છે રંગારંગ કાર્યક્રમની સાથે, તો એન્જોય કરતા રહીએ રંગારંગના કાર્યક્રમને. અને આ સાથે ભાઈ ફૂલ સ્ટોપ લગાવીશું, બટ એનીવેઝ આજના આપણા કાર્યક્રમને તમે એન્જોય કરતા રહો. શુક્રવારનો દિવસ છે, એન્જોયમેન્ટની સાથે એનર્જીની સાથે લેવલ ઓફ ડોઝ બસ આમને આમ વધેલું રહે. પ્રિયંકા ખેરનું આ બ્યુટિફુલ સોંગ અને આ સાથે જ ટાઈમ ટુ સે ગુડ બાય. ફરી મળીશું રવિવારે સાંજે 3:30 વાગે રંગારંગ કાર્યક્રમને લઈને. સો ત્યાં સુધી એન્જોય કરતા રહો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ
1: સંધ્યા.

0: ભોજપુરી તડકા
1: છેલ્લે તડકા લગાયેલા છે આપણી પેંક પેંક ઉજ્જવલ વાલુતુકી સંગે. એ ગાના ભોજપુરી બોયઝ કલા કે કલાકાર લોકો ગાવલ ઓર એ ગાના હમની બજાવ થઈ જા વિશ્વાની દુબનજી ખાતીર વકવાસે વિશ્વાની દુબનજી ગીત મંગલે વાને પણ બહેન ઇન્દિરા ઓરી શારદા ખાતીર અપન સહેલી ઇન્નીલા ઓર પ્રતિભા ખાતીર શોભાજી ખાતીર ગીતા ગજાધરજી ખાતીર ઓરી સબકો કે શુભરાત્રી બોલત હવન વિશ્વાની દુમનજી ઓરી સબકો કે બોલત હવન ભોજપુરી તડકા કે ખૂબ મજા લઈ કે ચલ જલસા કરી જા હમની ભોજપુરી તડકા કાર્યક્રમ મેં.

એ ગીતમાં હમની બજાવત હૈ જયપુરીમાં ફકીરા જી કે ગાવલ ફ્લિકા ફ્લાક કે અનિતાજી ગાના ઉનકર બગલ સે બજાવત હૈ જે ઉનકર બહીન લોગ ખાતિર અનુરાધા લક્ષ્મી ખાતિર ઓર શોભા જી ખાતિર ઓર અનિતાજી પૂરા ટીમ ખાતિર હમની કે ઈ ગાના મંગલે હવન બહુત બહુત ધન્યવાદ અનિતાજી.

અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપનાની રેત.